0: ભાંડા સાચી ભાઈ ભજનો
1: નેપાળ સરકાર વિજ્ઞાપન બોર્ડ
2: ખાઈ જન્મદાતા દિનુસ ત
3: જન્મદાતા ગરેકો છૈન ની મેડમ
2: લઉ જન્મ દર્તા ના ભઈ તો વિદ્યાલય ભરના હુદૈન ની
3: હો ર મલાઈ તો થા નઈ થિયન મેડમ
2: બાલ બાલિકાલાઈ વિદ્યાલય ભરના ગર્ન સામાજિક સુરક્ષા ભત્તા પ્રાપ્ત ગર્ન નાગરિકતા રાષ્ટ્રીય પરિચય પત્ર ર રાહદાની બનાઉન બેંકમાં ખાતા ખોલ્ન અને રાજ્યબાટ ઉપલબ્ધ હુની સેવા સુવિધા પાઉન જન્મ દર્તા અનિવાર્ય હુન્છ
3: પહેલા કસેલે ભનન
4: તીતિ માત્રી હો ર દાઈ જન્મેકો 35 દિન ભીતર સ્થાયી ઠેગાના વા જન્મેકો ઠાઉકો ઓડા કાર્યાલયમાં જન્મ દર્તા કરાવનું પડશ
1: જન્મ ર મૃત્યુ દર્તા પરિવારકો મુખ્ય વ્યક્તિ વા 18 વર્ષ ઉંમેર પુગેકા ઘરકો સદસ્યલે ઓડા કાર્યાલયમાં કરાવનું પડશ
4: વિવાહકો સૂચના પતિ ર પત્ની દુવઈ જણાલે દીનું પડશ સંબંધ વિચ્છેદકો સૂચના અદાલતકો નિર્ણય સહિત પતિ વા પત્નીલે દીન સક્છન
1: જન્મ મૃત્યુ બસાઈ સરાઈ વિવાહ એવં સંબંધ વિચ્છેદકા ઘટના બેલેમાં દર્તા કરનો નાગરિકો કર્તવ્ય હો
4: નેપાળ સરકાર વિજ્ઞાપન બોર્ડ
5: એ દાઈ રાઈકો સાદા સ્ટોરમાં દીદીલે કપડાહરુ અર્ડર ગર્નુ ભએકો થિયો મ ત એક્લે ભએ જાઉન મેરો સાથી
6: મ પણ રાઈકો સાદા સ્ટોરમાં નઈ જાન લાગેકો લ હેડ નયા નયા ડિઝાઇનકા કપડાહરુ લ્યાઉનુ ભએકો છ રે छानी छानी किन्ने आज
7: राईको साझा स्टोर्समा तपाई पनि आउनुहोस् नयाँ नयाँ डिजाइनका कपडाहरू सुपथ मूल्यमा छानी छानी लैजानुहोस् यहाँ डाउन ज्याकेट सिलिकन ज्याकेट जुत्ता चप्पल बच्चादेखि वृद्धसम्मलाई जाडो र गर्मी दुवै मौसममा आवश्यक पर्ने फेन्सी कपडाहरू सुपथ मूल्यमा पाइन्छ प्रोप्राइटर नारद मणि राई मोबाइल नम्बर 9843909909 राईको साझा स्टोर्स स्थान जिल्ला प्रशासन कार्यालय नजिकै सोलु रुत्कुला नगरपालिका 5 सल्लेरी सोलुखुम्बु
2: ए बाबु लौ न मेरो त हात खुट्टा अनि नसा झन् गर्छ पिनासले भइरहन बनायो युरोप पनि के हो के खै यो एक बारको जिन्दगी पनि दुखै दुखमा बिताउनु पर्ने उपचार कता गराउने होला
8: ए दिदी मलाई पनि ग्यास्ट्रिक भएर तनाव छ थाकेर हैरान भए पनि निन्द्रा नलागेर रातभर जागरण जस्तै बस्नुपर्छ तर यो सबै रोगहरूको उपचार आमजी औषधालयमा हुन्छ अरे नि त त्यही भएर उपचार गराउने भनेर आमजी औषधालयतिर हिँडेको नि म त आउनुहोस् दिदी अरू सँगै जाउँ
9: यहाँ नसा च्यातिएको हड्डी खिएको हात खुट्टा झमझमाउने पुरानो बाथ्रो दम खोकी ग्यास्ट्राइटिस ब्लड प्रेसर अल्सर हर्निया पायस फिस्टुला पिनास कोलेस्ट्रोल टन्सिल मृगौला पित्तको पत्थरी पिसाब परीक्षण छाला सम्बन्धी समस्या योनि चिलाउने निन्द्रा नलाग्ने शरीर पोल्ने महिनावारी गडबडी लगायत सबै रोगहरूको बिना अपरेशन बिना दुखाइ सफल उपचार गरिनुका साथै नाडी परीक्षण र आमजी चिकित्साको महत्वपूर्ण कपिङ थेरापी र अकुपञ्चर विधिबाट उपचार गरिन्छ सुनाबाद हर्षावर सँगै बुद्धिस्टहरूका पूजाका सामग्रीहरू होलसेल मूल्यमा बिक्री गरिन्छ आमजी औषधालय प्रत्येक दिन बिहान 7 बजेदेखि बेलुकी